0: ચડપ્રાયુ ગંડા ધ્યાન સડકસીમા અતિક્રમણ ન કરો, સડકસીમામાં અસ્થા એવં સ્થાયી સંરચના નિર્માણ ન કરો, સડકો નાળી ઠલ તથા પાણી નિકાસ બંધ હોન ન દે, સવારી ચલાઉદા લેન અનુસાર પાલના કરો ર ગરાઉ, સવારી ચલાઉદા ટ્રાફિક નિયમકો પાલના કરો, સવારી સાધનમાં ઝુંબીર વા સ્વપ્ના બસેર યાત્રા ન કરો, સડકો ક્ષમતા ભંડા બળી ભાર પ્રયોગ ન કરો, ઝેબ્રા ક્રોસિંગ બાટો માત્ર બાટો કાટને કરો, સડકો તત્કાળ મળભૂતિ માર્ગ ગણે કરો, યાત્રાકો ક્રમમાં કુણી સમસ્યા ભય નજીકો પ્રહરીલાઈ ખબર કરો.
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોસી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ.